0: જોખમ ભરો વ્યાપારિક વિશ્રામ પછી ખબર ચોધારીમાં પુનઃ સ્વાગત છે. બાકી પ્રસંગ કૃપાલો અધ્યયન વિધામાં ગઈ કુલમ સમય સેવા નફર્કિએકા ત્રિભુવન વિશ્વવિદ્યાલયકા પ્રધાન અધ્યાપકલે દમાદમ રકમ ફિર્તા ગર્ન થાલેકા સમ અધ્યયન વિધાકો દુરૂપયોગ ગરી વિશ્વવિદ્યાલયલાઈ હાનિ પુર્યાએબારે સરકારલે ચાસો લિએપછી લામ સમયદેખિ વિધામાં રહેર સેવામાં નફર્કિએકા પ્રધાન અધ્યાપકલે રકમ ફિર્તા ગર્ન થાલેકા હુન. વિશ્વવિદ્યાલયમાં અનુસાર હાલસમ્મ 41 જના પ્રધાન અધ્યાપકલે રકમ ફિર્તા ગરીસકેકા છન્. યસબાટ 10,46,56,804 રૂપિયા વિશ્વવિદ્યાલયકો પેન્સન કોષમાં દાખિલા ભએકો છ. અધ્યયન વિધામાં રહેકા 191 પ્રધાન અધ્યાપક મધ્ય 41 જનાએ રકમ ફિર્તા ગરેકો છાનબિન સમિતિકા સંયોજક ડાક્ટર જીવન કાફલેલે જાણકારી દિનુભએકો છ. राष्ट्रिय सभाका प्रधानमन्त्री राष्ट्रिय सभामा प्रधानमन्त्री बालेन शाहको राजीनामा माग गरिएको छ. नेपाल कम्युनिष्ट पार्टीका सांसद विष्णु विजयबहादुर विश्वकर्माले प्रधानमन्त्री बालेन शाहको राजीनामा माग गर्नुभएको हो. राष्ट्रिय सभाको बुधबारको बैठकमा विश्वकर्माले प्रधानमन्त्री शाहलाई राष्ट्रघात गरेको आरोप लगाउँदै तत्काल राजीनामा दिन माग गर्नुभएको हो. नेकपा एमाले भित्र नेतृत्व परिवर्तन र पुनर्गठनको बहस अब निर्णायक मोडमा पुगेको छ. केपी शर्मा ओली नेतृत्वलाई लिएर पार्टीमा उठेको असन्तुष्टि अब केवल आन्तरिक छलफलमा सीमित छैन, पार्टीको माथिल्लो तहमा बहुमत र अल्पमतको अवस्थासम्म पुगेको छ. यसैको परिणामस्वरूप जेठ 10 गते सकिएको सचिवालय बैठकले निर्वाचन समीक्षा र पार्टी पुनर्गठन कार्यदल गठन गरेको थियो. तर कार्यदल गठनसँगै शुरू भएको प्रक्रियाले एमाले भित्रको शक्ति संघर्षलाई झन प्रष्ट बनाएको छ. सचिवालय बैठकले अधिकांश सदस्यले अध्यक्ष ओली पदबाट हट्नुपर्ने धारणा थियो. चुनाव हार कमजोर बन्दै गएको जनाधार र संगठनभित्र बढ़दो असन्तुष्टिलाई ओली नेतृत्वको असफलतासँग जोड़िएर सचिवालय सदस्यको नेतृत्व परिवर्तनका आवश्यकता औलाएका थिए. यदि विवादलाई व्यवस्थापन गर्न उपाध्यक्ष रामबहादुर थापा बादलले संयोजकत्वमा कार्यदल गठन गरिएको थियो. कार्यदललाई असार 10 गते भित्र प्रतिवेदन बुझाउने जिम्मेवारी दिइसकिएको छ. खबर चौधरीको समय सकिएको सबको केछिनमा सेनबाट प्रसारण हुने साझ खबर सुन्नुहोला. नयाँ रात खबरका लागि हामी सँगै रहनुहोला. नमस्कार.
1: हामी सबैको साझा आवाज रेडियो दिदी बहिनी 95.2 मेगाहर्ज.